0: அலுமினியம் ஓன தரம் அலுமெக்ஸ் நாம் இஸ்தரம்
1: சூப்பர்மேட் தகுணு கொரியாவின் ஆனேனே கிரண நியமித ஏஜென்ட் அகைன் அனுன உசஸ் தத்துவின் யுத் சிங்க் அலுமினியம் ரூஃபிங் ஷீட் வசர 10க வககீம வஹல ගහන්න தோ வஹல ගහන්න சூப்பர்மேட் ரூஃபிங் ஷீட் தான
2: 1500 cc டர்போ என்ஜின்கின் பலகேன் வென பைக் X55 ஒபே ரிய பதவிமே அத்தகீம நவமானேகட ரகின යන්න டெஸ்ட் டிரைவ் එකක් வென் கர்வா ගන්න அமதன்ன 0114 700 678
3: ඕනම කෑමක් temperature කරගන්නට නියම බත්වත්ත බට
4: real මට experience එකකට නල්වත්ත බට
5: ශ්‍රී ලංකාවේ අනර්ගතම නිමාවේ විශාලතම ප්‍රමාණයේ porcelain tile එකතුවක් majestic lanka tiles
6: සතුට රස ගන මුසුවෙන කෑම වල රස සුරකින
7: ෂොප් එක හරු කැඩුවත් දැන් ප්‍රශ්නයක් නැහැ.
8: ගම් අතරට සුරසිරුමෙට දැන් මම බය නැහැ.
9: එක ලක්ෂණයකින් බිස්නස් එක රක්ෂණය කරලා දියුණුත් කරන රක්ෂණය. ශ්‍රී ලංකා ඉන්ෂුරන්ස් ජෙනරල් බිස්නස් ක්ලබ්.
10: නිවසට අවශ්‍ය හැම දෙම 60% දක්වා ඩිස්කවුන්ට් එක හොඳම බ්‍රෑන්ඩ්ස් වලින් අරගන්න. අගෝස්තු 31 දක්වා පමණයි. සිංගල් බිග් බොනන්සා මිඩ් ඉයර් ෂොපින් ෆෙස්ටිවල්.
11: 98.2 98.4